0: अभी आप कार्यक्रम विवरण सुन रहे थे। आकाशवाणी बांसवाड़ा का यह माही चैनल है, एफएमएंड 101.3 मेगाहर्ट्ज पर। प्रातः के 6:45 हुए हैं। लीजिए प्रस्तुत है खेती निबात।
1: खेती निबात कार्यक्रम हमारे सब किसान भाई ने बुने धर्मिष्ठानु राम राम राम राम। देखो भाई बुने सब खेती बाड़ी नु काम काज करवा में लागत है कहा किंग भी अवड़े जे भी खरीफ नी फसल नी बुआई वगैरह कर रखी है इन्हें हार हम्बार वगैरह कर भी जरूरी है क्योंकि अवड़े लगातार पानी वगैरह पड़ी रही तू तो खत पतवार भी खूब थी गयु है इन्हें हाथे खातर वगैरह ने दवाई वगैरह साटवा भी काम करव जरूरी है क्योंकि टेम टेम में तेना कार्यक्रम ने मध्यम थी कीस कह कि जे भी काम अपने खेतीवाड़ी ने करव ध्यान थी सावधानी थी करव जरूरी है क्योंकि कोई भी काम जल्दबाजी में करेंगे तो अपने नुकसान थी सके એટલે નુકસાન ને થાય ને હાથે હાથે આપણને હર વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. આપણે જેમ બી ખરીફની ફસલ હે મક્કી હે સોયાબીન હે શાકસબ્જી હે કપા વગેરે કર રાખ્યું હોય ઘણા ભાઈ ફૂલની ખેતી વગેરે બી કર રાખી હે તાણા ટાઈમ માટે આપણને ખાસ હે કે ના ભાઈ ખતપતવારને હાથે એનું ખેડ કાઢવી બી જરૂરી હે નાની ફસલ હો તો એને આપણને દૂરીનું બી ધ્યાન રાખવું હોય કે ભાઈ જેવી હવે દૂરી ભાખરી હોગા તો બી અચ્છી પેદાવાર આપણને મળેગા નહીં ને આપણે વિચાર કરે ભી મેં અચ્છી કિસ્મનું બુવાઈ લાવીને પહેર્યો બીજ ને આપણને પાકીને ને મળ્યું મન દુઃખી થાય પણ આપણને એ ટેમ ટેમ માટે આવડી જે બળતી ફસલ હોય તેના અનુસાર આપણને ખાસ કરીને ખાતર વગેરેનું બી વિશેષ ધ્યાન રાખવું હોય કેમકે ખાતર હે સિંચાઈ હે ને આપણી મહેનત એ બરાબર થઈ ગયું તો આપણે મહેનત રંગ લાવી જાયગા ને આવડે તો દેખો મેઘ બાબાની બી મરજી અચ્છી સારી રીતે કે જેમ જેમ આપણને પાણી જોઈ રહ્યું હોય એમ પાણી પડી રહ્યું તકું હોય આપણે ઘર ખેતર વગેરે સબ મેં હરિયાળી હરિયાળી થઈ ગયું હોય ને આપણને લાગી રહ્યું કે ના ભાઈ અચ્છી આપણે મહેનત કરી રહી એવું આપણને પાકીને મળેગા ઘણા ભાઈ એને પહેલે પહેરી દીધું તો પછી મક્કી વગેરે કુસી માજરે બી નીકળી ગઈ ઘણા ભાઈ એને પહેલે હજી થઈ ગયું હતું તો એને મક્કી પોકળા તૈયાર બી થઈ ગયા હતા કહી કે દેખો પહેરવાનું કામ આપણે પહેલે થઈ જાય તો એ પાકીને બી પહેલે મળે વાંઈ પહેરાય તો વાંઈ આપણને પાકીને મળે પણ આપણે ટેમ ટેમ માટે સમયના અનુસાર આપણે ફસલ ચક્રના અનુસાર આપણે કામકાજ કરવું જરૂરી છે.

0: ખાસ કરીને ધ્યાન રાખે, કેમ કે બે ઋતુ મોસમ થઈ જાય, ઘડીક મેં પાણી પડી જાય, વાદળ થઈ જાય, તો એને કારણે જેમાં આપણે સ્વાસ્થ્ય માટે નુકસાન થાય, બીમાર પડી જાવ, એમને આપણે ખેતીવાડી હે એનું બી આપણને આ ખાસ કરીને કીટ વગેરે લાગવાની સંભાવના થઈ શકે, એટલે ખાસ એનું ધ્યાન રાખવું જરૂરી હે. કેમ કે આપણે દવાઈ વગેરે છિડકાવ વગેરે એ ટેમ ટેમ માટે કરી દંગા તો આપણને કોઈ તરહની સમસ્યા નહીં આવેગા. એમને આપણે ફળ સબ્જી વગેરે કરી રાખીએ હે તો એમને બી કોઈ રોપ વગેરે ખરાબ આવી જાય તો પૌધો ખરાબ થઈ જાય તો એક ફસલ મેં એક પૌધો યા ફળ ખરાબ હોગા તો આપણે પૂરી ફસલ મેં બી નુકસાન થઈ શકે. એટલે કોઈ બી પૌધો વગેરે ખરાબ હો તો એને તોડીને અલગ કરી દે, એને રોપેસ નહીં. કેમ કે આપણે રોપ વગેરે લાવીને બી આજકાલ સારી રહેતા, કારણ કે ના ભાઈ આ શાકસબ્જી વાળું હોય તો રોપ લગાવી રહ્યા તો એ અચ્છી પેદાવાર મળી રહે, ને ફળ સબ્જી વાળું કામ એ આપણને એક તરફ કે નગદી ફસલ હે તો એનો બી ઉપયોગ આપણે કરી હતા કહીં. પર ખાસ એ જે આપણે લાગી રહ્યો કે રોગ વાળો પૌધો હે તો એને લગાડીશ નહીં, કેમ કે એક પૌધો વગેરે ખરાબ હોગા તો આપણી પૂરી ફસલ ખરાબ થાય તો એને કારણે એની વાતોનું બી ધ્યાન રાખવું હોય. એને હાથે હાથે આપણે કહી રહ્યા કે ફળ હે સબ્જી હે કોઈ વગેરે કીટ વગેરે લાગી જાય, કીડા વગેરે લાગી જાય તો એને બી તોડીને અલગ કરી દે. એટલે આપણે કહી રહ્યા કે ભાઈ હર તરફ કે ધ્યાન રાખવું, આપણે ખેતરમાં હરતે ફરતે રહેવું બી જરૂરી હે, લગાતાર પાણી પડી જાય તો આપણે જળ નિકાસીનું બી ધ્યાન રાખવું જરૂરી હે. કેમ કે પાણી કઈ જગ્યા માટે લગાતાર પાણી પડી જાય તો એ ભરાઈ રહે ખેતરમાં તો બી જે ફસલ આપણી હે એ હળી જાય, તો એને કારણે બી આપણને ધ્યાન રાખવું જરૂરી હે. કેમ કે આ બારિશના મોસમમાં આપણને હર વાતનું ધ્યાન રાખવું હોય, ખાવા પીવાનું, સાફ સફાઈનું, આપણું આપણે ખેતીવાડીનું ને હાથે આપણે ઘરમાં પશુધન અબોલો જીવ એનું બી ખાસ કરીને ધ્યાન રાખવું જરૂરી હે. કેમ કે ટેમ ટેમમાં તેને કાર્યક્રમમાં એ જ કહેવું હોય કે કામકાજ તો હંમેશા કરવું હોય, પણ કામકાજને હાથે આપણે સ્વાસ્થ્યનું, આપણે પશુને સ્વાસ્થ્યનું ને આપણે ખેતીવાડીનું હર તરફથી ધ્યાન રાખુંગા તો આપણી આજીવિકા ને આમદની બનતી રહેગા, ને આપણે હર તરફથી થોડી લાપરવાહી કરી દીધી તો આપણે મહેનતને અનુસાર આપણે પાકીને નહીં મળે તો મન દુઃખી થાય. એટલે એ વાતનું ધ્યાન રાખી ને ભાઈ અને બહેને વાતો તો ઘણી કરવાની ઈચ્છા હતી પણ આ ટાઈમનું માન રાખવું પડે. આજ તો આપણે છૂટા પડે ને અગલા કાર્યક્રમમાં ફેર મળંગા. રામ રામ રામ રામ.
1: અભિયાન ખેતી ની વાત સુન રહે થે. આકાશવાણી 1216 કા યે માહી ચેનલ હે. એફએમ 101.3 મેગાહર્ટ્ઝ પર સુબહ કે 6:51 હુએ હૈ. આઈએ આપ સુનતે હૈ આદિવાસી લોક સંગીત. ઇસ કાર્યક્રમ કે અંતર્ગત આજ આપ સુનેંગે મોહનલાલ ઓર સાથીઓ કે ગાય વાગડી લોક ભજન.